0: મેજર સુપ્રિમણીતે અગલુ પ્રમુખ રક્ષા અધ્યક્ષ સીડીએસ નિયુક્ત કર્યાલ. ઉન જનરલ અનિલ ચૌહાનકુ સ્થાન લેની જોંકુ કાર્યકાલ 30 મઈકુ સમાપ્ત હોણું છે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણી વર્તમાનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં સૈન્ય સલાહકારના રૂપમાં કાર્યરત છે. યાસી પહેલી ઉન સેના કા ઉપપ્રમુખ ઓર કેન્દ્રીય કમાન કા જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ કા રૂપમાં કાર્ય કર્યા. સરકારના વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન તે નૌસેના પ્રમુખ નિયુક્ત કર્યા. રક્ષા મંત્રાલયના બતાઈ કે વાઇસ એડમિરલ સ્વામીનાથન વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન કા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ કા પદ પર કાર્યરત છે. ઉન એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી કુ સ્થાન લેની જોન 31 મઈકુ સેવાનિવૃત્ત હોણું છે. શુભેન્દુ અધિકારીને આજ પશ્ચિમ બંગાળ કા મુખ્યમંત્રી પદ કી શપથ લીની. રાજ્યમાં પહેલી બાર ભારતીય જનતા પાર્ટી કી સરકાર બની. ભાજપાને વિધાનસભા ચુનાવમાં ઐતિહાસિક જીત દર્જ કરી આર તૃણમૂલ કોંગ્રેસ કુ 15 વર્ષો કુ શાસન તે અંત કર્યા. કોલકાતા કા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આર એન રવિને શ્રી અધિકારી તે પદ ઓર ગોપનીયતા કી શપથ દિલાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ભી પશ્ચિમ બંગાળમાં નવનિર્વાચિત સરકાર કા શપથ ગ્રહણ સમારોહમાં શામિલ હુએ. સોશિયલ મીડિયા પર જારી સંદેશમાં પ્રધાનમંત્રી બોલ કે શ્રી અધિકારીને જનતા સે ગહેરાઈ સે જુડી રણ ઓર ઊંકી આકાંક્ષાઓ તે સમજણ વાળા જનનેતા કા રૂપમાં અપડી પહેચાન બનાઈ. મુખ્યમંત્રી ધામીને વિશ્વાસ વ્યક્ત કરી કે શ્રી અધિકારી કા નેતૃત્વ ઓર દૂરદર્શિતા પશ્ચિમ બંગાળ તે પ્રગતિ સુશાસન ઓર વિકાસ કી નઈ ઊંચાઈઓ તે લીકી જાલુ. રાજ્યપાલ ગુરમીત સિંહને આજ બદ્રીનાથ ઓર કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી તથા દેશ ઓર પ્રદેશ કી સમૃદ્ધિ વ ખુશહાલી કી કામના કરી. યે દૌરાન ઉન મંદિર પરિસરમાં તીર્થયાત્રીઓ સે મુલાકાત કરી ઓર યાત્રા વ્યવસ્થાઓ કી જાણકારી ભી લીની. બદ્રીનાથ દૌરા કા દૌરાન રાજ્યપાલના મુખ્ય વિકાસ અધિકારી સીધામમાં સંચાલિત માસ્ટર પ્લાન કાર્યો કી જાણકારી પ્રાપ્ત કર્યા. ઉન રિવરફ્રન્ટ ઓર મંદિર પરિસરમાં હોણો નિર્માણ ઓર વિકાસ કાર્યો કો નિરીક્ષણ ભી કર્યા. સાથે ધામ સે જુડી વિભિન્ન હિતધારકો સે મુલાકાત કરી ઓર ઊંકા સુઝાવ સુણી ઓર આવશ્યક કાર્યવાહી કો આશ્વાસન ભી દિની. દુયા ધામો કી યાત્રા કા દૌરાન રાજ્યપાલના શ્રદ્ધાળુઓ સે ભક્તિભાવ ઓર અનુશાસન કા સાથે દર્શન કન તથા યાત્રા વ્યવસ્થાઓમાં સહયોગ કરને કી અપીલ કરી. ઉન ચારધામ યાત્રા પર ઓણવાળા તીર્થયાત્રીઓ સે સ્થાન ઉત્પાદો તે યાત્રા કી સ્મૃતિ કા રૂપમાં ખરીદણ કો ભી આવાહન કરી. યે કા અલાવા રાજ્યપાલના ધામોમાં સ્વચ્છતા બનાએ રખના કી અપીલ ભી કર્યાલ.
1: હમ તો પૂરા સાલ ઇંતજાર કરતે હૈ કે ચારધામ યાત્રા શરૂ હોગી. પૂરે સાલ મહેનત કરતે હૈ તાકિ એક દિવ્યતા સે ભવ્યતા સે બહુત હી સુંદર તરીકે સે ઇસકા સંચાલન. ઓર મેરી એક રિક્વેસ્ટ હૈ સબસે કે યહાં પર લેટ્સ કીપ ધીસ એરિયા ક્લીન, ક્યોંકિ પ્રભુ વહીં બસતા હૈ જહાં પર સફાઈ ઓર સુંદરતા હોતી હૈ. ઓર મુજે બહુત ખુશી હૈ કે હમારે જિતને ભી પ્રોજેક્ટ હૈ બહુત સુંદર તરીકે સે બઢ રહે હૈ. હરેક પ્રોજેક્ટ કા મકસદ હૈ કે કિસ પ્રકાર સે યે યાત્રા સફલ હો ઓર પ્રભુ કા આશીર્વાદ મિલે.
2: गढ़वाली में प्रादेशिक समाचारों को यू बुलेटिन आकाशवाणी का देहरादून केंद्र बटी प्रसारित करे जाणो जे. ताजा समाचारों खुड़ी आप हमारा सोशल मीडिया एक्स व फेसबुक पेज आकाशवाणी न्यूज उत्तराखंड थे फॉलो कर सकते हैं. दगड़ा दगड़ी यू समाचार हमारा यूट्यूब चैनल आकाशवाणी न्यूज उत्तराखंड पर भी उपलब्ध छिन.
0: મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને રાજ્ય કી વિભિન્ન વિકાસ યોજનાઓ ઓર કુંભ મેલા 2027 સે સંબંધિત કાર્યો કા વાસ્તા 1096 કરોડ રૂપિયો સે અધિક કી વિત્તીય સ્વીકૃતિ પ્રદાન કરી. સ્વીકૃત યોજનાઓમાં પુલ ઓર પાર્કિંગ નિર્માણ, શહેરી નિકાયો તથા પંચાયતી રાજ સંસ્થાઓ તે ધનરાશિ જારી કરને કા સાથે અશાસકીય સહાયતા પ્રાપ્ત વિદ્યાલયો કા કાર્મિકો તે વેતન ભુગતાન સે જુડ્યા કામ ભી છે. યે કા અલાવા હરિદ્વારમાં સડક નવીનીકરણ, જંકશન સુધાર ઓર સૌંદર્યકરણ કા સાથે રોડ સ્વીપિંગ મશીનો કી આપૂર્તિ સંબંધી કાર્યો તે ભી મંજૂરી દિની. ટિહરી જિલ્લા કા જાખણીધાર વિકાસખંડ સ્થિત પાલી ગાંવ તે અખરોટ ગ્રામ કા રૂપમાં વિકસિત કિયે જાલુ. ટિહરી વિધાયક કિશોર ઉપાધ્યાયને ગાંવ કા લોગો દ્વારા બંજર ખેતોમાં લગાયા અખરોટ કા પૌધો ઓર વિકસિત કર્યા બગીચો તે ગાંવવાસીઓ તે સમર્પિત કરદી હુએ યા ઘોષણા કર્યા. ये अवसर पर उन बॉयल की यन प्रयासों से लुकारी बंजर होने भूमि तेम फिर से बागवानी और कृषि कार्यों का उपयोग माल्योणा का वास्ता प्रेरित करला।